सुप्रभात। 96.7 FM पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानू आ अमदावाद केन्द्र छे। आजे गुरुवार आषाढ़ दिनांक 18 शक संवत 1948 એટલે કે 9 જુલાઈ 2026। અત્યારે સવારના 5:58 થઈ ગઈ છે। અમારી આ પ્રાતકાલીન સભામાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત છે। સકલ વિશ્વનું શુભ કલ્યાણ થાઓ તે ઈશ્વરને અંતકરણની પ્રાર્થના સાથે શરૂ કરી આજની પ્રસારણ યાત્રા પ્રારંભ કરીએ છીએ મંગલ ધ્વનિથી।

આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. જેના હૃદયમાં હરિનું નામ વસે છે તેના જીવનમાં ક્યારેય અંધકાર રહેતો નથી. ભક્તિ એ એક એવો માર્ગ છે જ્યાં અહંકાર સમાપ્ત થાય છે અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. કાર્યક્રમની શરૂઆત કરીએ માતાજીની સ્તુતિ સાથે. શર્મા બંધુના સ્વર.

પ્રાર્થના એ ક્યારેય શબ્દોથી નથી થતી, પરંતુ એ થાય છે શુદ્ધ હૃદયથી, શુદ્ધ મનથી. કાર્યક્રમને આગળ વધારીએ ગોધડની આ ભક્તિ રચના બિહારી ગઢવીના સર.

હમણાં જ આપ તુલસીદાસની આ ભક્તિ રચના સાંભળી રહ્યા હતા સોના રાવલના સ્વરમાં. સાંભળી મુક્તાનંદની ભક્તિ રચના દમયંતી બરડાઈના સ્વર.

જીવનમાં બધું ગુમાવી શકાય, પરંતુ ઈશ્વરનો વિશ્વાસ ક્યારેય ગુમાવી ન શકાય. આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરી કાર્યક્રમના અંતે કૃષ્ણ ભજન આપે સાંભળે ડૉક્ટર ફાલ્ગુની ડૉક્ટરના સ્વરમાં પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર છે. ચિંતનાત્મક લઘુવાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા, જે અંતર્ગત આજનો વિષય છે ચરણ, વક્તા લતા હિરાણી.
1: એની આભા હોય છે, છાયા હોય છે, સુગંધ હોય છે. શબ્દકોશ ચરણના સમાનાર્થમાં પગ શબ્દ આપે કે પગલાં કદમ સુધી એની શબ્દછાયાઓ વિસ્તરે, પણ શબ્દકોશની એ તાકાત નથી કે એ ચરણનો ભાવ દર્શાવી શકે. એક સ્થૂળ અવયવનો ભાવ એટલે પગ, અને એક આખા મહિમાવંત વ્યક્તિત્વનું ગાન એટલે ચરણ. ક્યારેક એવું બને છે કે પગ શબ્દ કોઈ ભાવસભર ભક્તિસભર વાણીમાં પ્રવેશે છે અને એને ચરણની ઊંચાઈ પ્રાપ્ત થઈ જાય છે. ભજનની આ એક પંક્તિ જુઓ, પગ મને ધોવા દો રઘુરાય. અહીં એક સામાન્ય શબ્દનું ઉર્ધ્વારોહણ છે. પગ જેવા સામાન્ય શબ્દ અને ધોવા જેવી સામાન્ય ક્રિયાને પરમ તત્વનું અનુસંધાન મળે છે અને એનું અલૌકિકતામાં રૂપાંતર થઈ જાય છે. અહીં માત્ર ચરણ સ્પર્શનો જ નહીં, ચરણ સ્પર્શ કરનારનોય મહિમા અનુભવાય છે. જે ચરણોનો સ્પર્શ આ ભવસાગર તરાવી દેવા સમર્થ હોય, એ ચરણોને, એ પરમ પવિત્ર પગને પખાળવાનો લ્હાવો સંત સિવાય કોના ભાગ્યમાં હોય? માનવીના ચરણ ચાલવા માટે જ સર્જાયા છે. પિતાની આંગળી પકડીને પા પા પગલી કરતા પગ જીવનની શોધ આરંભે છે, એને ગતિમાં પરિવર્તિત કરતા જાય છે અને અંતે પરમ શાંતિ મૃત્યુમાં એ વિરામ પામે છે. આ આખી યાત્રા સમયના મિજાજને કેવો પારખે છે, કેવું અનુસરે છે? બાળપણના થનગનતા સ્ફૂર્તિથી ઉભરાતા પગલાં, યુવાનીના શક્તિથી છલકાતા ખુમારીથી ફાટ ફાટ થતા કદમ, અને વૃદ્ધાવસ્થાના થાકેલા બીજે કશેક ભાર સોંપીને નિરાંતનો દમ લેવા માગતા ચરણ, આ બદલાતા જતા સ્વરૂપોમાં ચરણોની યાત્રા આરંભથી અંત લગી ચાલ્યા કરે છે. ચરણમાં ગતિ છે, પ્રવાસ છે. સામાન્ય માનવીના ચરણોની ગતિ દેખીતી રીતે સ્થૂળ ભણી અને અંતે સૂક્ષ્મ એટલે કે અનંત અવકાશમાં વિલીન થવા ભણી રહે. જ્યારે સાધુ સંતોના ચરણોની ગતિ સદાય સૂક્ષ્મ ભણી રહે છે. એમના ચરણોમાં પ્રથમથી જ પરમની ખોજ આરંભાય છે, અંતે અનંતમાં વિલીનતા ખરી પણ પૂર્ણત્વના પ્રકાશને પામી અને એની સંગે જીવનભર સંતના ચરણની ગતિની ભીતર સ્થિરતાનો વાસ હોય છે. ઈશ્વરમાં અમાપ આસ્થાની જ્યોત એના પ્રવાસને અજવાળ્યા કરે છે, એટલે જ એમના ઉઘાડા ચરણ ટાઢ કે તડકામાં એક સરખી સમતાથી યાત્રા કર્યા કરે છે. માર્ગમાં મળતા ફૂલ કે કાંટાને એ એક સરખી નિસ્બતથી વધાવી શકે છે. વિષમ પરિસ્થિતિ એમની યાત્રાને થંભાવી નથી શકતી કે એમના ચરણોને ડગાવી નથી શકતી. ચરણમાં ચાલ છે, એ ચાલમાં કદમમાં માનવીના વ્યક્તિત્વનો લય અને તાલ છે. સમાજની નિસ્બત પણ એમાં એ જ રીતે પ્રગટ થાય છે. માનવીની

0: ચાલ સાથે શુકન અપશુકન મર્યાદા વિરોધ સારું નરસું કેટલું જોડાયેલું છે અને એ રીતે ચરણોનો જડ ઉંબરા સાથે પણ કેવો અર્થપૂર્ણ અને હૂંફાળો સંબંધ છે. દ્વારનો ઉંબરો પટાવીને પ્રવેશતા નવવધુના પગલાં કંકુથી પોંખાય છે. લક્ષ્મીના શુભ પગલાંના સ્વાગત માટે ઉંબરો પૂજાય છે. ચરણ સાથે કે પગલાં સાથે સંબંધ ધરાવતો ઉંબરો ઘરનું એક જીવંત અંગ બની એની સામાજિકતાને પ્રત્યક્ષ કરે છે. ચરણ ઈશ્વરની દેન છે, એમ કહો કે એક એક અંગ પૂરું શરીર ઈશ્વરનું વરદાન છે, પરંતુ ચરણ આખા શરીરનો અને એમ આખી જીવન યાત્રાનો ભાર ઉઠાવે છે. ત્યારે આપણે આ ચરણોને અડીખમ રાખવા તરફ કેટલા ઉદાસીન છીએ. કોઈ પંગુને કે એની વ્યથાને જાણીએ તો ચરણની મહત્તા સમજાય.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા, જે અંતર્ગત આજનો વિષય હતો ચરણ. વક્તા હતા લતા હિરાણી. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીનો કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર, અને ત્યારબાદ 7:20 ફરી એકવાર આપ સાંભળી શકશો ભૂલે બિસરે ગીતનો શેષ ભાગ. સમાચાર માટે બસ થોડી

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વરસાદગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લામાં ચાલી રહેલ બચાવ અને રાહત કામગીરીની જાત માહિતી મેળવશે. છેલ્લા 24 કલાકમાં 60 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. રાજ્યમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન માટેની નીતિ બનાવાશે. નાયબ મુખ્યમંત્રીએ આગામી રથયાત્રાની સલામતીની સમીક્ષા કરી. અમરેલીમાં સિંહના વધુ એક હુમલામાં યુવકનું મોત અને બ્રિસ્ટલમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 4th T20 મેચ. સમાચાર વિગતવાર. રાજ્યની પ્રવર્તમાન વરસાદી પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા, અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા અને રાહત બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે. સુરતમાં પડેલા અતિભારે વરસાદને કારણે શહેર પૂરગ્રસ્ત બન્યું છે. તંત્રની કામગીરીની જાત માહિતી મેળવવા માટે તેમજ બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી વરસાદગ્રસ્ત સુરત અને વલસાડની મુલાકાતે જશે. તેઓ અસરગ્રસ્ત લોકોને પણ મળશે અને સ્થિતિનો ચિતાર મેળવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યના તમામ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં જે તે જિલ્લાના સ્થાનિક મંત્રીઓ તેમજ પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લેવા આદેશ કર્યો છે. વહીવટીતંત્રની સજ્જતા અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની વ્યક્તિગત સ્તરે સમીક્ષા કરવા માટે પણ મંત્રીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી 5 દિવસ દરમિયાન વરસાદનું પ્રમાણ ઘટશે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
1: ડે 3 से कोई भारी बारिश की संभावना नहीं है. डे 3 से डे 7 छुट पुट स्थानों पर हल्की से मध्यम बारिश हो सकती है अगले 7 दिन तक. फिशरमैन की बात करें तो अभी जो ये विंड्स हैं साउथ गुजरात कोस्ट में वाली वेदर की वजह हटके स्ट्रॉन्ग विंड्स रहेंगी अगले 5 दिन तक, जिसकी स्पीड रहेगी 45 से 55 किलोमीटर पर आवर. और सौराष्ट्र कच्छ में भी स्ट्रॉन्ग रट है जो नॉर्थ गुजरात के कोस्ट के हैं जो हमारा, उसमें भी 45 से 55 किलोमीटर प्रति घंटा की उम्मीद कर सकते हैं अगले 5 दिन.
0: રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડ જિલ્લાના નાના પોંઢામાં 1.5 ઇંચ અને કપરાડામાં 1.34 ઇંચ વરસાદ નોંધાયો હતો. પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવાના ઉદ્દેશથી રાજ્યમાં એક સુદ્રઢ અને સર્વગ્રાહી ઇવી ચાર્જિંગ સ્ટેશન અંગેની નીતિ તૈયાર કરવામાં આવશે. આ નીતિ તૈયાર કરવા માટે સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠક દરમિયાન તંત્રને સૂચના આપવામાં આવી છે. આ પોલિસી આવનારા સમયમાં રાજ્યમાં ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સના વપરાશને વધુ સરળ અને વ્યાપક બનાવશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
2: ઇવી ચાર્જિંગ સ્ટેશનો એના માટેની પણ ઝડપથી પોલિસી બનાવીને રાજ્યના ઇવીના જે વાહનો ધરાવે છે એમને મુશ્કેલી ન પડે એના માટેની પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને એક સ્પેશિયલ ઇવી ચાર્જિંગ પોલિસી પણ બનાવવા માટેની સૂચના આપી છે. ભવિષ્યમાં એ પણ રાજ્યની જનતા માટે પોલિસીના મારફત લોકોને લાભ મળશે.
0: હવેથી રાજ્યના તમામ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સના મેદાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની શારીરિક કસોટીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વધુ 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ દળમાં નિમણૂક પત્રો એનાયત કરવાના ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2033 સુધીમાં પોલીસ વિભાગમાં 50,000 નવી ભરતી કરાશે.
3: વર્ષે રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના તમામ પોલીસ હેડક્વાર્ટરોના ગ્રાઉન્ડ એ રાજ્યના તમામ નાગરિકો જે કોઈ પોલીસ ભરતીમાં ભાગ લેવાના હોય તે લોકોને ટ્રેનિંગ માટે ખુલ્લા મૂકવામાં આવે. એની સાથે સાથે મોટા ભાગના જિલ્લાઓએ આ વખતે આપણે કોઈ બી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ના લેવા પડે તે માટે અનેક પોલીસ અધિકારીઓને

0: ટ્રેનિંગમાં જોડ્યા.
1: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓની સમીક્ષા કરી. રાજ્ય પોલીસ વડા જીએસ મલિક, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા પોલીસ વિભાગના અધિકારીઓ સાથે ગત મોડી સાંજે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા, ટ્રાફિકનું સુચારૂ સંચાલન કરવા તેમજ ઇમરજન્સી સેવાઓ સુદ્રઢ કરવા અંગે તેમણે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. આ વર્ષે રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમવાર રૂટ પર જોડાનાર હાથીઓની સુરક્ષા અને લાઇવ લોકેશન મોનિટર તેમજ ગજરક્ષક સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત યાત્રામાં જોડાનાર તમામ ટ્રક અને અખાડાના સંચાલકોના આધાર આધારિત વેરિફિકેશન માટે પ્રતિરક્ષા એપ્લિકેશનનો ઉપયોગ કરાશે તેમજ શંકાસ્પદ તત્વો પર બાજ નજર રાખવા માટે પિનાક સોફ્ટવેર સંચાલિત એઆઈ ફેસ રેકગ્નિશન, આકાશી સુરક્ષા માટે એન્ટી ડ્રોન ગન તથા ઝામર ટીમ અને સમગ્ર રૂટ પર હજારો સીસીટીવી કેમેરાના નેટવર્ક દ્વારા લાઇવ સર્વેલન્સની આધુનિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 ગેરકાયદે હથિયારો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. રથયાત્રા અગાઉ આ આરોપી પાસેથી 6 જેટલા તવંચા અને 21 જેટલા જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે તેમ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું.
2: 6 દેશી બનાવટ કે હથિયાર ઓર 21 લાઇવ કાર્ટ્રિજ મિલે હૈ. ઉસકે અલાવા કી જો પ્રાથમિક પૂછતાછ કી ગઈ ઓર ઉસકા જો ક્રિમિનલ એન્ટરટેનમેન્ટ જબ ચેક કિયા ગયા તો ઉસકે ખિલાફ અમદાવાદ ગ્રામ્ય ઓર મહેસાણા ડિસ્ટ્રિક્ટ મે કાફી સીરિયસ ઓફેન્સિસ રજિસ્ટર્ડ હૈ જિસમે અટેમ્પ્ટ ટુ મર્ડર ઓર ઇલીગલ આર્મ્સ રખને કે 3 અલગ અલગ કેસ હૈ. એસે કુલ મિલા કે 10 કેસ ઉસકે ખિલાફ રજિસ્ટર્ડ હૈ. ફિલહાલ અભી કો અભી પોલીસ કસ્ટડી રિમાન્ડ કે લિયે ઓનરેબલ કોર્ટ કે સમક્ષ પેશ કિયા જાયેગા ઓર બાકી આગે કી તફતીશ જારી રહેગી.
3: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો.
1: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક રેવન્યુ રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર વિસ્તારમાં સિંહના હુમલામાં યુવકનું મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ સિંહ સિંહણના મેટિંગ પીરિયડ દરમિયાન કેટલાક યુવકો સિંહ દર્શન માટે ગયા હતા. દરમિયાન સિંહોએ અચાનક હુમલો કરતા યુવકને દૂર સુધી ખેંચી લઈ જતા તેનું મોત થયું હતું. વન વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે હુમલા બાદ સિંહો અત્યંત આક્રમક સ્થિતિમાં હોવાથી તેઓ મૃતકને મૃતદેહ છોડવા તૈયાર ન હતા. ત્યારબાદ વન વિભાગે સરકારી વાહનોના કાફલા સાથે અંદર પ્રવેશ કરી ભારે જહેમત બાદ મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. રાજ્યભરમાં થઈ રહેલા વરસાદને પગલે મુસાફરોની સુરક્ષા માટે GSRTC દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. GPC ટેકનોલોજીની મદદથી તમામ બસોના લોકેશન પર નજર રાખવામાં આવી રહ્યું હોવાનું GSRTCના PRO શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું.
4: નિગમની મધ્યસ્થ કચેરી ખાતે 24/7 એક કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવેલું છે અને તેના પરથી સતત મોનિટરિંગ થવા પામેલ છે. નિગમ દ્વારા ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અગાઉથી બ્લેક સ્પોટ નક્કી કરી દેવામાં આવેલા છે અને જો કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ લાગતી હોય તો ત્યાં સંચાલન ન કરવા માટેની સૂચનાઓ બી આપેલી છે. 23 રૂટ અને 71 ટ્રીપો કંટ્રોલ કરવામાં આવી છે જેમાં મુખ્યત્વે અમરેલી, નર્મદા, ભાવનગર, કચ્છ, સુરત અને જૂનાગઢનો સમાવેશ થાય છે.
1: ટેલિકોમને લગતા સાયબર ગુનાઓ અને ડિજિટલ નાણાકીય છેતરપિંડીઓને રોકવા દૂરસંચાર વિભાગે ભારતીય રિઝર્વ બેંક પ્રાદેશિક કાર્યાલય અમદાવાદ સાથે સંકલન બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્ય અને દાદરા નગર હવેલી તથા દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોમાં DIP પોર્ટલ પર બેન્કોને જોડવાની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. માહિતીની આપલે મજબૂત કરવા, સંસ્થાઓ વચ્ચેનું સંકલન સુધારવા અને ટેલિકોમ સંચાલિત નાણાકીય છેતરપિંડીઓ સામે ઝડપી કાર્યવાહી મજબૂત કરવા દૂરસંચાર વિભાગે RBIને બાકીની બેન્કોને ઝડપથી જોડાવા સુવિધા આપવા અપીલ કરી છે. કચ્છમાં વહીવટીતંત્રે 154 ગેરકાયદેસર દબાણો દૂર કરી 70,86,00,000થી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરી હતી, જેમાં 154 દબાણોમાં 40 ધાર્મિક, 91 વાણિજ્યિક અને 23 અન્ય પ્રકારના દબાણોનો સમાવેશ કરાયો છે. સૌથી વધુ ભુજ તાલુકામાં દબાણો દૂર કર્યા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડે વીજ ચોરી વિરુદ્ધ મેગા ડ્રાઈવ હાથ ધરી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની 33 સંયુક્ત ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે 900થી વધુ વીજ કનેક્શનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન 45 જેટલા વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ 50,00,000 રૂપિયાથી વધુની વીજ ચોરી સામે આવી છે. અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની 4થી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે.

0: મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. શ્રેણીમાં 2-0 પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. અંતિમ મેચ શનિવારે સાઉથહેમ્પ્ટન ખાતે રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વરસાદગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લામાં ચાલી રહેલ બચાવ અને રાહત કામગીરીની જાત માહિતી મેળવશે. છેલ્લા 24 કલાકમાં 60 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. રાજ્યમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન માટેની નીતિ બનાવાશે. નાયબ મુખ્યમંત્રીએ આગામી રથયાત્રાની સલામતીની સમીક્ષા કરી. અમરેલીમાં સિંહના વધુ એક હુમલામાં યુવકનું મોત. અને બ્રિસ્ટલમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 4th T20 મેચ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: अपने देश में बढ़ रही है यूरिन की समस्या. लोग परेशान हैं प्रोस्टेट की बीमारी से. जरूरी है सजगता और सचेत रहना.
2: प्रोस्टेट बढ़ना नेचुरल है और जब ये प्रोस्टेट की ग्रंथि यूरिनरी ट्रैक में रुकावट करती है
3: जी.
2: या उसके कारण कोई कॉम्प्लिकेशंस होते हैं या वहाँ कभी कभी कैंसर के चेंजेस होते हैं तभी ही इस प्रोस्टेट के प्रॉब्लम को ट्रीट करना जरूरी रहता है.
1: यूरोलॉजिस्ट डॉक्टर उमेश ओझा चर्चा करेंगे प्रोस्टेट और यूरिन से जुड़ी तमाम बीमारियों पर. तो सुनिए सेहतनामा 13 जुलाई शाम 4 बजे सिर्फ विविध भारती पर.
4: विविध भारती पर इस समय आप सुन रहे हैं कार्यक्रम भूले बिसरे गीत.

0: मोहन भाई, काफी बिजी लग रहे हो।
1: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
0: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
1: सच?
0: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
1: समझ गया।
2: अंतरियाल विस्तारों ना जनजातीय विद्यार्थियों ना सपनाओं ने हवे मली रही छे नवी पांखो। शाला सुधीनी लांबी अने मुश्किल राह हवे बनी छे शिक्षण तरफनी सुरक्षित अने सरल सफर। जेना थकी आदिजातिना विद्यार्थियों પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન। રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે। આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે। શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા।
3: પ્રસ્તુત હૈ કાર્યક્રમ હમે રાહી પ્યાર કે।

96.7 FM પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝે બંને દેશોના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રી આજે મેલબોર્ન

0: અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ ABDને ફોલો કરશો. ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ અંગે 23મી રાષ્ટ્રીય સ્તરની દ્વિપક્ષીય બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં પૂર્ણ થઈ. ગૃહમંત્રાલયે જણાવ્યું કે બંને દેશોએ આતંકવાદ, બળવાખોરી, માદક દ્રવ્યોની હેરફેર, શસ્ત્રોની દાણચોરી, માનવ તસ્કરી, વન્યજીવનની હેરફેર અને સાયબર ક્રાઇમ સહિત આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવામાં સહયોગ અંગે ચર્ચા કરી. બંને દેશોએ લાંબા સમયથી ચાલતી મિત્રતા અને ગાઢ ભાગીદારી અને બંને દેશો વચ્ચેના પરસ્પર લાભ માટે સહયોગને વધુ મજબૂત બનાવવાની સહિયારી પ્રતિબદ્ધતાને સમર્થન આપ્યું. બેઠકમાં ગૃહસચિવ ગોવિંદ મોહને ભારતીય પ્રતિનિધિમંડળનું, જ્યારે મ્યાનમારના ગૃહમંત્રાલયના નાયબ મંત્રી મેજર જનરલ મિન થુએ મ્યાનમાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. મહારાષ્ટ્રમાં પુણેના મોશી ખાતે કચરાનો ઢગલો રહેણાંક મકાન પર તૂટી પડવાની ઘટનામાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત મકાનમાં લગભગ 23 લોકો ફસાયા હતા. ઘટના બાદ 5 વ્યક્તિઓ જાતે બહાર નીકળવામાં સફળ રહ્યા. ત્યારબાદ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ, ભારતીય સેના, ફાયર સર્વિસ, પોલીસ અને અન્ય એજન્સીઓની સંયુક્ત બચાવ ટીમોએ વધુ 9 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા. આ સાથે અત્યાર સુધીમાં કુલ 14 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે બાકીના ફસાયેલા લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA, CSIR, UGC, NET જૂન 2026ની પરીક્ષા માટે પરીક્ષા શહેરોની યાદી બહાર પાડી છે. આ પરીક્ષા 17 અને 18 જુલાઈના રોજ યોજાશે. ઉમેદવારો તેમને ફાળવાયેલ પરીક્ષા શહેર જાણવા સત્તાવાર વેબસાઇટ www.csirnet.nta.in પર લોગઇન કરીને જોઈ શકે છે. અમેરિકા ઈરાન પર હવાઈ હુમલા ફરી શરૂ કર્યા છે. હોર્મુઝ સામુદ્ર ધુનીમાં વાણિજ્યિક જહાજો પર ઈરાનના હુમલા બાદ અમેરિકી સેનાએ ઈરાન પર ગઈકાલે હવાઈ હુમલા કર્યા. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે જો ઈરાન વધુ હુમલા કરશે તો અમેરિકા વધુ મજબૂતી લશ્કરી કાર્યવાહી કરશે. ઈરાની મીડિયાએ ચાબહાર બંદર, અબ્બાસ અને બુશેહર સહિત દક્ષિણ કાંઠાના અનેક શહેરોમાં વિસ્ફોટોના અહેવાલ આપ્યા છે. દરમિયાન ભારતે બંને દેશોને સંઘર્ષના શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલ માટે સંવાદ અને રાજદ્વારી માર્ગે પાછા ફરવા અપીલ કરી છે. ભારતના અર્ણવ પાપપકરે વિમ્બલ્ડન જુનિયર્સ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો છે. આ સાથે અર્પણ છેલ્લા 36 વર્ષમાં છોકરાઓની ટેનિસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. 18 વર્ષીય પાપપકરે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના રિયો તાબાબાને માત્ર 52 મિનિટમાં 6-2, 6-1થી હરાવ્યો હતો. આજે તેનો મુકાબલો સાંજે 5 વાગ્યે અમેરિકાના જોર્ડન લીનો સામે થશે. પુરુષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની 4થી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. તમિલનાડુના કન્યાકુમારીના 17 વર્ષીય અશ્વથ એ 2026 પુણે ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર સ્પર્ધામાં દેશના 98મા ગ્રાન્ડ માસ્ટર બનીને ઇતિહાસ રચ્યો. તેણે 9 રાઉન્ડમાંથી 7 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટ પૂર્ણ કરી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોમાં પ્રથમ પાને ઈરાન અમેરિકા વચ્ચે ફરી શરૂ થયેલ હુમલાના તેમજ સુરતપુરમાં નુકસાનના સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, વિરામથી થાકેલા અમેરિકા ઈરાન ફરી યુદ્ધે ચડ્યા. સંદેશે લખ્યું, યુએસનો ઈરાન પર અત્યાર સુધીનો ભીષણ હુમલો. દિવ્યભાસ્કરે પાણીમાં ઘેરાયા સુરતના શ્વાસ. 10 લાખથી વધુ સાડીઓ, 3,000 વાહનો ડૂબ્યા. ₹800 કરોડથી વધુ નુકસાન. આ સમાચાર તસવીર સાથે છાપ્યા છે. અને સ્થાનિક સમાચારોમાં અમરેલીમાં સિંહના હુમલામાં યુવકના મોતના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત ઓસ્ટ્રેલિયા CEO ફોરમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે બંને દેશોના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMFનો ચાલુ વર્ષે 7% દરે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ. ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ અંગે 23મી રાષ્ટ્રીય સ્તરની દ્વિપક્ષીય બેઠક યોજાઈ. અને ભારતના અર્ણવ પાપપકરે વિમ્બલ્ડન જુનિયર 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતીમાં સમાચાર. હવે પ્રસ્તુત છે ઝરૂખા. જણાવી દઈએ આપને આજે પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે. આઠ ને પંદર મિનિટે કાર્યક્રમ ત્રિવેણી, આઠ ને ત્રીસ મિનિટે ચિત્રલોક, આજ કે ફનકાર નવ ને ત્રીસ મિનિટે ગુજરાતી ફિલ્મ તથા ગેરફિલ્મ ગીતોનો કાર્યક્રમ ગુજરાતી ગીતો દસ ને બે મિનિટે. ધૂમ મસ્તી ધૂમ અમે લઈને આવીશું દસ ને ત્રીસ મિનિટે. થીમ આધારિત ફિલ્મ ગીતોનો કાર્યક્રમ દિલ સે અગિયાર ને બે મિનિટે. જૂના ફિલ્મ ગીતોનો કાર્યક્રમ તરન્નુમ અગિયાર ને ત્રીસ મિનિટે.

बार ने 5 मिनटे यादों की महफिल, सुरेला सफर एक वाग्ये, बे वाग्ये त्रिवेणी, गुजराती गीत सुगम संगीत आप माणी शको छो बेने 35 मिनटे, सखी सहेली 3 वाग्ये, विविध भारतीनो पिटारा दररोज खुले छे 4 वाग्ये। સાંધ્યકાલીન સભાના વિવિધ રંગીન કાર્યક્રમો આપને જણાવી દઈએ, 90s ઓનવર્ડ્સ ફિલ્મ ગીતો સરગમ કાર્યક્રમ અમે લઈને આવીશું 5 વાગે, ગુજરાતી ફિલ્મ તથા ગેર ફિલ્મ ગીતોની કાર્યક્રમની સુરેલી સાંજ 5:30, સુરમય ગીતોની વણઝાર કાર્યક્રમ સુરેલા સફર અમે લઈને આવીશું 6 વાગે। તો આજ સફરમાં અમારા ફોજી જવાનોને કેમ ભૂલી શકાય એમની પસંદની જયમાલા અમે લઈને આવીશું 7 વાગે।

આઠ વાગે હવા મહલ. જો મિત્રો આપને પસંદ હોય નવા ફિલ્મી ગીતો તો આપ માણી શકો છો ચિત્રલોક કાર્યક્રમ 8:15. 9 વાગે આપકે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે છાયાગીત અને 10:30 ઢલતી જાહેરાત. આથી માહિતી અમારા આજે પ્રસારિત થવાના કાર્યક્રમો વિશે પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 8 વાગે આપ સાંભળશો સમાચાર પ્રભાત અમારા દિલ્હી કેન્દ્રથી અને ત્યારબાદ 8:15 કાર્યક્રમ ત્રિવેણી.

0: હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: પ્રસ્તુત હે કાર્યક્રમ ચિત્રલોક.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 150 અંકોનો વધારો. ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 100 બિલિયન અમેરિકી ડોલર સુધી વધારવા દૂરંદેશી કાર્યયોજનાની રૂપરેખા આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3જી વાર્ષિક લીડર સમિટમાં ભાગ લેવા વિક્ટોરિયાના ગવર્મેન્ટ હાઉસ પહોંચ્યા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે ઓડિશાની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર કાર્યકરોને શુભેચ્છા પાઠવી. બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠકનું આજે કોચીમાં સંપન્ન થશે. મહારાષ્ટ્રમાં આજે વહેલી સવારે હિંગોલી જિલ્લામાં શ્રેણીબદ્ધ ભૂકંપના આંચકા અનુભવાયા. ઉત્તરપ્રદેશ સરકારે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ માટે કેશલેસ આરોગ્ય યોજના શરૂ કરી. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMFનો ચાલુ વર્ષે 7% દરે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વરસાદગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લામાં ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરીની જાત માહિતી મેળવશે. નાણામંત્રી કનુ દેસાઈએ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે હાથ ધરી કેશડોલ્સ અને ઘરવખરી સહાયનું વહેલી તકે ચૂકવણું કરવાની સૂચના આપી. સુરત શહેરમાં અત્યાર સુધીમાં 3,416 લોકોને

0: રેસ્ક્યુ કરાયા, જ્યારે 3,862 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું. સુરતમાં ભારે વરસાદ અને ખાડીના પૂરથી કાપડ ઉદ્યોગને 100 થી 150 કરોડનું નુકસાન. છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ સાથે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. રાજ્યમાં ઇવી ચાર્જિંગ સ્ટેશનની માટે નીતિ બનાવાશે. બ્રિસ્ટલમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 4th T20 મેચ. ભારતના અર્ણવ પાપપકરે વિમ્બલ્ડન જુનિયર 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો. અને હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: નાઇન્ટી 6.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે.

કેટલાક રંગો માત્ર આંખોને નથી ગમતા, તેઓ હૃદયના દરવાજા પણ ખખડાવી જાય છે. લીલી હરિયાળીની એક ઝલક, વરસાદની એક બૂંદ કે પવનની એક લહેર અને કોઈ ખાસ વ્યક્તિની યાદો મનમાં તરબતોર થઈ જાય છે. આવી જ મીઠી લાગણીને શબ્દો અને સ્વરમાં પીરોતી એક સુંદર ગીત રચના કાર્યક્રમ ગુજરાતી ગીતોના આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. હરેન્દ્ર દવેની આ ગીત રચના સાંભળીએ દેવશ્રી શેઠના સ્વરમાં.

ગુજરાતની ધરતી પર કેટલીક વસ્તુઓ માત્ર હસ્તકળા નથી, પરંતુ ગૌરવ અને પરંપરાની ઓળખ છે. પાટણનું પટોળું એવી જ એક અમૂલ્ય કલા, જે પ્રેમ, સૌંદર્ય અને સંસ્કૃતિને પોતાના રંગોમાં સમાવી લે છે. ચાલો માણીએ આવું એક ગીત.

પ્રેમમાં ભેટની કિંમત ન હોય, પરંતુ તેની પાછળ છુપાયેલી જે લાગણી છે એ ખૂબ જ મહત્ત્વની હોય. જ્યારે પ્રિયજન માટે પાટણના પટોળાની વાત આવે ત્યારે એક વાત એમ પણ યાદ આવે કે લીલોતરી ધરતી, ભીની પવનની લહેર અને મનમાં ઉગતી યાદોની મોસમ. કેટલીક યાદો એવી હોય કે જે કુદરતનો દરેક રંગ એને ફરી જીવંત કરી દે.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ

0: નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતાં 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: 96.7 FM પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું અમદાવાદ કેન્દ્ર. માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સંગીત એ એક એવી ભાષા છે જે શબ્દોની સીમા પાર કરીને સીધું હૃદયને સ્પર્શે છે. જ્યારે મનમાં આશા હોય, હોઠ પર સ્મિત હોય અને સપનાઓને પાંખો મળે ત્યારે જીવન પોતે જ એક મધુર ગીત બની જાય છે. ચાલો એવા જ ઉત્સાહ અને ઉમંગથી ભરેલું આ એક ગીત આપના રેડિયો સેટ પર.

આ ગીત રચનાથી ઉમાશંકર જોશીની સૌની શાહના સ્વર હતા. સૂર જ્યારે આકાશને અડવાની ઈચ્છા કરે અને મન આનંદથી છલકાય ત્યારે જન્મે છે સુમધુર ગીત. કાર્યક્રમના અંતે સાંભળીએ માધવ રામાનુજની ગીત રચના દીપાલી સોમૈયા તથા સાધના સરગમના સ્વરમાં.

0: લાગણીસભર ગીતો કાર્યક્રમમાં આજે આપણે માણ્યા સાથે જ ગુજરાતી ગીતોનો રસથાળ અહીં જ થમાવીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારો હવે પછીનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ બસ થોડી જ ક્ષણોમાં.
1: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

શાશ્વત સચદેવ ખાન સાહેબ ના સ્વર ધુરંધર ધ્રુવિંજ ફિલ્મનું આ ગીત આપના રેડિયો સેટ પર નુસરત ફતેહ અલી ખાનના શબ્દો, શાશ્વત સચદેવ તથા નુસરત ફતેહ અલી ખાનનું સંગીત.

તુમ મસ્તી તુમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. સાંભળીએ મેટ્રો ઇન દિનો ફિલ્મનું ગીત, વિશાલ મિશ્રાના સ્વર, સંગીતકાર પ્રીતમ, ગીતકાર નિલેશ મિશ્રા.

આનંદરાજ આનંદ તથા સાથીઓના સ્વર વિક્રમ મોન્ત્રોઇસ અને આનંદરાજ આનંદનું સંગીત સાંભળીએ. વેલકમ ટુ ધ જંગલ ફિલ્મનું આ ગીત.

આ ગીત સાથે જ ધૂમ સીધુમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેર બજારમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 480 અને નિફટીમાં 130 અંકનો વધારો. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ કઠુઆ જિલ્લામાં એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કરીને 2 હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા. જમ્મુ કાશ્મીરમાં સરહદ સુરક્ષાદળોએ ગઈકાલે હીરાનગર સેક્ટરના સરહદી ગ્રામ બોબિયામાંથી શંકાસ્પદ વ્યક્તિની ઝડપી પાડ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29ની સત્તાવાર જાહેરાત કરી. ડેટા સેન્ટર ક્ષેત્રમાં રોકાણ આકર્ષવું, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું અને રોજગારીની નવી તકો ઊભી કરવાનો મુખ્ય આશય. આગામી 3 વર્ષ માટે નીતિ અમલમાં રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદની નવનિર્મિત આરટીઓ કચેરીનું લોકાર્પણ. આધુનિક આરટીઓ સેવાઓથી નાગરિકોને પારદર્શક અને ઝડપી સુવિધાઓ મળશે. આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ IMFનો ચાલુ વર્ષે 7% દરે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ. ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ અંગે 23મી રાષ્ટ્રીય સ્તરની દ્વિપક્ષીય બેઠક યોજાઈ. કેન્દ્ર સરકારે તામિલનાડુના ખેડૂતો પાસેથી કોપરા અને તોતાપુરી કેરીની ખરીદીને મંજૂરી આપી. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીમાં વિવિધ રાજ્યોના મંત્રીઓ અને પ્રતિનિધિઓ સાથે ખાદ્ય સુરક્ષા અંગે ચર્ચા કરી. હોર્મુઝ સામુદ્ર ધુનીમાં વાણિજ્યિક જહાજો પર ઈરાનના હુમલા બાદ અમેરિકી સેનાએ ઈરાન પર હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાનમાં ગુમ થયેલા બોઇંગ કાર્ગો વિમાનનો કાટમાળ કરાચી પાસે ઊંડા સમુદ્રમાં શોધખોળ અભિયાન દરમિયાન મળી આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વરસાદ

અસરગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લામાં ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરીની જાત માહિતી મેળવશે અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે હાથ ધરી કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયનું વહેલી તકે ચૂકવણું કરવાની સૂચના આપી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

વિવિધ ભારતીની વિજ્ઞાપન સેવાના દિલસે કાર્યક્રમના સફરમાં શ્રોતાઓ આપ સૌનું સ્વાગત છે. મિત્રો, બોલિવૂડમાં આપણે અનેક એવા ગાયકોને સાંભળ્યા છે જેમણે પોતાના અવાજથી ગીતોને અમર બનાવ્યા છે, પરંતુ એવા બહુમુખી કલાકારો પણ છે જેમણે માત્ર ગીત ગાયું જ નથી પરંતુ તેની ધૂન પણ પોતાના હૃદયમાં સર્જી છે. જ્યારે સર્જક અને ગાયક એક જ વ્યક્તિ હોય ત્યારે ગીતમાં એક અલગ જ આત્મીયતા, એક અલગ જ લાગણી અને એક અનોખી ઓળખ જન્મે છે. તો આજના કાર્યક્રમમાં આપણે સાંભળીશું એવા કલાકારોના ગીતો જેમણે માત્ર અવાજ જ નહીં પરંતુ સંગીતની રચના પણ પોતાની જ કરી હોય. તો ચાલો માણીએ એવા અનોખા સર્જકોની સંગીત યાત્રા.

કેટલાક કલાકારો માત્ર સંગીત નથી બનાવતા, તેઓ સંગીતને જીવતા હોય છે. એવી જ એક અનોખી પ્રતિભા છે એઆર રહેમાનની. તેમનો અવાજ હોય કે તેમની ધૂન, બંનેમાં એક અલગ જ સ્પર્શ અનુભવાય છે. આવો માણીએ તેમાંની એક ધૂન ફિલ્મ રંગ દે બસંતીમાંથી, જેમાં સાથી ગાયક કલાકાર છે લતા મંગેશકર અને આ ગીતના રચયિતા છે પ્રસૂન જોશી.

કેટલાક ગીતો દિલ સુધી પહોંચવાનું કારણ એને જન્મ આપનાર અવાજ હોય છે. એવા જ એક સર્જક ગાયક અંકિત તિવારીને સાંભળીએ. આ ગીતમાં પહેલી રચના છે ફિલ્મ આશિકી 2ની, જેના રચયિતા છે સંદીપ નાથ. અને ત્યારબાદના ગીતની વાત કરું તે પહેલાં સાંભળીએ આ ગીત.

શ્રોતા મિત્રો, અંકિત તિવારીની વધુ એક રચના સાંભળીએ. ફિલ્મ છે એક વિલન, જેના રચયિતા છે મનોજ મુંતશીર.

અલગ પ્રકારના સંગીત નવી વિચારસરણી અને લાગણીઓથી ભરપૂર ધૂન માટે જાણીતા અમિત ત્રિવેદી જ્યારે પોતે ગાય છે ત્યારે ગીતમાં ભાવનાઓ વધુ ઊંડે સુધી પહોંચે છે. તો ચાલો સાંભળીએ અંકિત ત્રિવેદીને લાગણીથી ભરપૂર આ ગીતમાં. ફિલ્મ છે કેદારનાથ અને આ ગીતના રચયિતા છે અમિતા ભટ્ટાચાર્ય.

શ્રોતા મિત્રો, આજના દિલસે કાર્યક્રમની સંગીત યાત્રામાં આપણે એવા કલાકારોને માણ્યા જેમને સૂર પણ સર્જ્યા અને એ જ સૂરને પોતાના કંઠથી જીવંત પણ બનાવ્યા. સંગીતની આ અનોખી સફર અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી એક નવી થીમ સાથે, નવા ગીતો અને નવી વાતો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સાંભળતા રહો 96.7 FM.

શ્રોતા મિત્રો, આપે આપના રેડિયો સેટ પર ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ જૂની ફિલ્મ સંગીતનો કાર્યક્રમ તરન્નમ. મિત્રો, કેટલાક કલાકારો સમય સાથે જૂના નથી થતા, સમય જ તેમને વધુ અમર બનાવે છે. ભારતીય સિનેમાના એવા જ અદ્વિતીય સર્જક હતા ગુરુદત્ત. તેમની ફિલ્મોમાં લાગણીઓની ઊંડાઈ હતી, શબ્દોમાં કવિતા હતી અને દરેક દ્રશ્યમાં એક અનોખી કલાત્મકતા. પ્યાસા, કાગઝ કે ફૂલ અને ચાંદવિકા ચાંદ જેવી કૃતિઓ આજે પણ સિનેમા પ્રેમીઓના દિલમાં જીવંત છે. તો મિત્રો, ગુરુદત્તની જન્મ જયંતિ નિમિત્તે ચાલો તેમની યાદોને સંગીતના સુરોથી સલામ કરીએ અને માણીએ તેમના અભિનય અથવા દિગ્દર્શન સાથે જોડાયેલા કેટલાક ગીતો.

કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ કાગઝ કે ફૂલ ફિલ્મનું ગીત ગીતા દત્તના સ્વરમાં, સંગીત SD બર્મનનું, શબ્દો છે કેફી અઝમીના.

હવે સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં પ્યાસા ફિલ્મનું આ ગીત. સંગીત SD બર્મનનું, શબ્દો છે સાહિલ લુધિયાનવીના.

મોહમ્મદ રફીના સ્વરમાં હવે સાંભળી ચૌદમી કા ચાંદ ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે રવિએ.

સુનીતા દત્તના સ્વરમાં હવે સાંભળી સાહિબ બીબી ઓર ગુલામ ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે હેમંત કુમારે. શબ્દ છે શકીલ બદ.

મિત્રો, અભિનય જ્યારે શબ્દોની સીમા પાર કરી લાગણીઓનું સ્વરૂપ ધારણ કરે ત્યારે જન્મે છે એક એવો કલાકાર જે સમયથી પર થઈ જાય. હિન્દી સિનેમાના એવા જ વિરલ અભિનેતા હતા.

સંજીવ કુમાર. દરેક પાત્રમાં તેમણે માત્ર અભિનય નહોતો કર્યો, પરંતુ જીવનનો એક નવો રંગ ભરી દીધો. તેમની સહજ અભિવ્યક્તિ, આંખોની ભાષા અને પાત્ર પ્રત્યેની નિષ્ઠાએ તેમને સિનેમાના સદાબહાર કલાકારોમાં સ્થાન અપાવ્યું. આજે તેમની જન્મજયંતિ નિમિત્તે ચાલો સ્મૃતિના પડદા પર તેમને આવકારીએ અને માણીએ તેમની ફિલ્મોના કેટલાક ગીતો.

હવે સાંભળીએ લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં આંધે ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે રાહુલ દેવ બર્મને. શબ્દો છે ગુલ

હવે સાંભળીએ લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં આંધે ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે રાહુલ દેવ બર્મને. શબ્દો છે ગુલઝારના.

કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ ભૂપિંદરના સ્વરમાં ફિલ્મ છે મોસમ, જેને સંગીતબદ્ધ કર્યું છે મદન મોહને. શબ્દો છે ગુલઝારના.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા હતા તરન્નુમ કાર્યક્રમમાં જૂની ફિલ્મોના ગીતો. આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બપોરના 12 થવા આવ્યા છે. થોડી ક્ષણોમાં માણીએ અત્યારના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 545 અને નિફ્ટીમાં 160 અંકનો વધારો. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. મહારાષ્ટ્રમાં આજે વહેલી સવારે હિંગોલી જિલ્લામાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેર પર ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી. કન્યાકુમારીના 17 વર્ષીય અશ્વથ એસ પુણે ઇન્ટરનેશનલ ગ્રાન્ડમાસ્ટર રાઉન્ડ રોબિનમાં ભારતના 98મા ગ્રાન્ડમાસ્ટર બન્યા. ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ માટે કેશલેસ હેલ્થ સ્કીમ શરૂ કરી. અમેરિકાએ ઈરાન સામે નવા હવાઈ હુમલા શરૂ કર્યા. અમરેલીમાં ગેરકાયદે સિંહ દર્શન માટે ગયેલા યુવક પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો. અમદાવાદના મોટેરામાં મોટાપાયે ડિમોલિશનની કામગીરી, 50થી વધુ કોમર્શિયલ એકમો હટાવાયા. ભાવનગરમાં યોજાનારી ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા માટે ભગવાનના વાઘા તથા સાફવા તૈયાર કરાયા. વરસાદના કારણે રદ કરાયેલી ભાવનગર ટર્મિનસ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેન ફરીથી શરૂ કરાઈ. સુરતમાં ભારે વરસાદ અને ખાડીના પૂરથી કાપડ ઉદ્યોગને 100 થી 150 કરોડનું નુકસાન. છેલ્લા 24 કલાકમાં 60 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. રાજ્યમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન માટેની નીતિ બનાવાશે. તલાલાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આગામી 13મી જુલાઈએ ભરતી મેળો યોજાશે. કચ્છમાં વહીવટીતંત્રએ 154 ગેરકાયદે દબાણો દૂર કરી 17 કરોડ 86 લાખથી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરી. અને બ્રિસ્ટલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4th T20 મેચ રમાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: FM 96.7 પર શ્રોતા મિત્રો, આપે આપના રેડિયો સાઇટ પર ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે સાંભળશો અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. બપોરે 12:05 યાદો કી મહેફિલ અને 1:00

વિવિધ ભારતી મુંબઈથી પ્રસારિત સુરીલા સફર રજૂ કરીશું. 2:35 સાંભળશો ગુજરાતી ગીતો. વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી 3 સખી સહેલી અને 4 પિટારા. સાંજે 5 સરગમ કાર્યક્રમમાં હિન્દી ફિલ્મોના ગીતો રજૂ કરીશું. ગુજરાતી ગેર ફિલ્મ સંગીત સાંભળશો 5:30 સુરીલી સાંજ કાર્યક્રમમાં અને સુરીલા સફર અંતર્ગત હિન્દી રેટ્રો ગીત માણીશું 6. 7 ફૌજી દોસ્તો માટેની વિશેષ પ્રસ્તુતિ કાર્યક્રમ જયમાલા. 7:45 ગુજરાતી ફિલ્મ સંગીત અને રાત્રે 8 હવામહલ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી. 8:15 પ્રથમ સાંભળીશું ઝરોખા અંતર્ગત આવતીકાલે પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. ત્યારબાદ ચિત્રલોક 9 આપકે લીએ અને 9:30 ફિલ્મ સંગીત અને 10 આપનો મનપસંદ કાર્યક્રમ છાયા ગીત રજૂ કરીશું વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી. 15:00 અંતમાં 10:30 ઢલતી જાહેરાત. શ્રોતા મિત્રો, આ હતા અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. આપ સાંભળી રહ્યા છો 96.7 FM.

0: वर्क फ्रॉम होम हाई सैलरी बस एक क्लिक माँ अरे वाह
1: फसाणी
2: अजाने लिंक्स पर क्लिक ना करो आरबीआई कहे छे
1: जानकार बनो सतर्क रहो
3: શ્રોતા મિત્રો હવે સાંભળીએ વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ યાદો કી મહેફિલ.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરશે તેવી પ્રધાનમંત્રીની જાહેરાત. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે ઓડિશાના ભુવનેશ્વરમાં ઉચ્ચ સમુદ્રી મત્સ્ય ઉદ્યોગ સંસાધનોના ટકાઉ ઉપયોગની રાષ્ટ્રીય પહેલ શરૂ કરી. અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં ઈરાને બહેરીન, કુવૈત અને કતારને નિશાન બનાવ્યા. શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે 500 પોઈન્ટ સુધીનો ઉછાળો. અને બ્રિસ્ટલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4th T20 મેચ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયબર, ક્રિટિકલ ટેકનોલોજી અને સપ્લાય ચેઇન્સ પર ઓસ્ટ્રેલિયા અને ભારતની ભાગીદારી શરૂ કરવાની જાહેરાત કરી અને કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરશે. તેમણે ઉમેર્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા બે લોકશાહી, બે બહુસાંસ્કૃતિક સમાજ અને બે મહત્વપૂર્ણ મહાસાગર શક્તિઓ છે, જેમના સહિયારા મૂલ્યો અને સમાન વૈશ્વિક દ્રષ્ટિકોણ બંને રાષ્ટ્રો વચ્ચે પરસ્પર વિશ્વાસને મજબૂત બનાવે છે. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝ સાથે સંયુક્ત પ્રેસ નિવેદનમાં બોલતા તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીએ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે અને શિખર સંમેલનથી દ્વિપક્ષીય સહયોગમાં નવા પરિમાણો ઉમેરાયા છે.
1: કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ યાની સીકા પર તેજી સે કામ કરને કા નિર્ણય લિયા હૈ જો દોનો દેશો કે લિયે બેલેન્સ એમ્બિશિયસ ઓર વિન વિન હોગા. હમ બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી પર ભી તેજી સે આગે બઢેંગે. હમારી રિન્યુએબલ એનર્જી પાર્ટનરશિપ, ક્લીન એનર્જી ઓર ક્લાઇમેટ એક્શન મેં હમારે પ્રયાસો કો સાકાર રૂપ દે રહી હૈ.
0: તેમણે કહ્યું કે ભારત પ્રશાંત ક્ષેત્ર ફક્ત બે મહાસાગરોનું મિલન બિંદુ નથી, પરંતુ તે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા સમાન વિચારધારા ધરાવતા લોકશાહી દેશોની સહિયારી આકાંક્ષાઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
1: હમારે મેરીટાઇમ સિક્યુરિટી કોલેબોરેશન રોડમેપ સે ઇન્ડો પેસિફિક મેં હમારે સાજા પ્રયાસો કો નઈ તાકાત મિલેગી. હમ શિપ બિલ્ડિંગ, શિપ રિપેર ઓર મેન્ટેનન્સ મેં ભી મિલકર આગે બઢેંગે. ફ્રેન્ડ્સ, આજ હમને કઈ ક્ષેત્રીય એવમ અંતરરાષ્ટ્રીય મુદ્દો પર ભી વિસ્તારપૂર્વક ચર્ચા કી.
0: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયાએ પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે ઓસ્ટ્રેલિયાથી ભારતને યુરેનિયમનો પુરવઠો પૂરો પાડવા માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરશે. તેમણે કહ્યું કે આ કરાર ભારતના સ્વચ્છ ઉર્જા લક્ષ્યને

0: નવી ગતિ આપશે. અગાઉ બંને નેતાઓએ મેલબોર્નમાં ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં ભાગ લીધો. બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ આર્થિક રોડમેપ બિઝનેસ ઇવેન્ટમાં સંબોધન કર્યું, જેમાં બંને દેશોના 200થી વધુ મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને વેપારી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના 3 દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે મેલબોર્ન પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયા ભારત વેપાર પરિષદના મુખ્ય સભ્ય વિશ્વ વિશ્વનાથને મેક વિથ ઇન્ડિયા પહેલની વધતી જતી અસર અંગે જણાવ્યું. આ જૂથ ઓસ્ટ્રેલિયામાં વ્યૂહાત્મક કોર્પોરેટ ભાગીદારીને પ્રોત્સાહન આપીને પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા વિઝનને અમલમાં મૂકવા માટે કામ કરી રહ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયા સુપર દ્વારા જાહેર કરાયેલ 500 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના રોકાણનું સ્વાગત કર્યું. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પોલ શ્રોડરે આજે સવારે મેલબોર્નમાં આ જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે આ રોકાણ ભારતના વિકાસ પથ પર દુનિયાભરના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે ભુવનેશ્વરમાં ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ખાતે ભારતના ઉચ્ચ સમુદ્રી મત્સ્ય ઉદ્યોગ સંસાધનોના ટકાઉ ઉપયોગ માટે રાષ્ટ્રીય પહેલ શરૂ કરી. તેમણે યુવાનોને વિકસિત ભારતના પાયા તરીકે આધુનિક ટેકનોલોજી સંચાલિત મત્સ્ય ઉદ્યોગ અને દરિયાઈ વ્યવસાયોને અપનાવવા અપીલ કરી. તેમણે દૂરના પાણીમાં કાર્યરત ભારતીય માછીમારી જહાજો માટે અધિકૃતતા પત્રોના રાષ્ટ્રીય રોલઆઉટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ઓડિશા ડીપ સી ફિશિંગ મિશન દસ્તાવેજનું પણ અનાવરણ કર્યું. તેમણે ભારતની સી ફૂડ નિકાસ પર ભાર મૂકતા ડિજિટલ ઓથોરાઇઝેશન, જહાજ ટ્રેકિંગ અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર ધોરણો દ્વારા ટેકનોલોજી સંચાલિત માછીમારી માટે હાકલ કરી હતી. ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ દેશોના પરિવહન કાર્યકારી જૂથની બેઠક મહારાષ્ટ્રના નાગપુરમાં શરૂ થઈ છે. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય પરિવહન સચિવ વી ઉમાશંકરે જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓએ પરિપત્રતા, ગતિશીલતા, શહેરી માળખાગત સુવિધાઓ, ટકાઉ વિકાસ જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. દરમિયાન નાગપુરમાં સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણા માટે નિર્માણ વિષયવસ્તુ હેઠળ 11 અને 12 જુલાઈએ 3જી બ્રિક્સ પરિવહન મંત્રીઓની મંત્રીસ્તરીય બેઠક યોજાશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી 11મીએ આ બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં અન્ય સભ્ય દેશોના મંત્રીઓ પણ ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: અમેરિકાએ ઈરાન સામે નવા હવાઈ હુમલા શરૂ કર્યા, જેના જવાબમાં ઈરાને બહેરીન, કુવૈત અને કતારને નિશાન બનાવ્યા. આ હુમલાના કારણે પર્સિયન ગલ્ફમાં યુદ્ધ સમાપ્ત કરવાના ઉદ્દેશથી થયેલા વચગાળાના કરારને ફરીથી જોખમ ઊભું થયું છે. જો કે બહેરીન, કુવૈત કે કતારમાં નુકસાન અંગે કોઈ માહિતી નથી. કુવૈતની સેનાએ જણાવ્યું કે તે સક્રિયપણે આવતા ડ્રોન અને મિસાઇલોને અટકાવી રહી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે બહેરીન અને કુવૈત પર હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. અમેરિકાના સેનાના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેણે સમગ્ર ઈરાનમાં લગભગ 90 સ્થળો પર હુમલો કર્યો છે. અમેરિકાએ જણાવ્યું હતું કે આ હુમલાઓનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશનની સ્વતંત્રતાને ધમકી આપવાની ઈરાનની ક્ષમતાને વધુ નબળી કરવાનો છે. ભારતીય શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે ઉછાળો જોવા મળ્યો હતો. ઈરાન અને અમેરિકા વચ્ચેના હુમલાઓ પર બ્રેક વાગતા આજે પ્રારંભિક તબક્કે સેન્સેક્સ 500 અને નિફ્ટીમાં 160 અંકોનો ઉછાળો જોવા મળ્યો હતો. આ તેજીની સ્થિતિ હાલમાં પણ યથાવત છે. રિયાલ્ટી, હોસ્પિટલ્સ અને સેવાઓને સંબંધિત શેરોમાં લેવાલીના પગલે તેજી જોવા મળી હતી. છેલ્લા અહેવાલ મુજબ અત્યારે સેન્સેક્સમાં 396 અને નિફ્ટીમાં 139 અંકોનો ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર તેના તમામ કાર્યકરોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે સ્વામી વિવેકાનંદના આદર્શોને અનુસરીને સંગઠન વિદ્યાર્થી શક્તિને સંગઠિત કરવાનું અને યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવાનું કાર્ય કરી રહ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર તેના તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારો, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા છે. દરમિયાન આજે સવારે રાષ્ટ્રીય રાજધાનીના

0: ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદ થયો હતો તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે પર્વતીય જિલ્લાઓમાં અનેક રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. શ્રેણીમાં 2-0થી પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. અંતિમ મેચ શનિવારે સાઉધમ્પટન ખાતે રમાશે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ ગઈકાલે કઠુઆ જિલ્લામાં એક આતંકવાદી ઠેકાણાને શોધ્યું હતું અને 2 હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા હતા. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ જિલ્લાના બિલાવર વિસ્તારના ઉપરના ભાગમાં એક ઓવરગ્રાઉન્ડ વર્કર હાજી લતીફના ખુલાસા પર આ ઠેકાણું શોધી કાઢવામાં આવ્યું હતું. રબાગના રહેવાસી લતીફ, જેની 2 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી, તેના પર વર્ષોથી સરહદ પારથી 1 ડઝનથી વધુ આતંકવાદીઓને ઘૂસણખોરીમાં મદદ કરવાનો આરોપ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરશે તેવી પ્રધાનમંત્રીની જાહેરાત. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે ઓડિશાના ભુવનેશ્વરમાં ઉચ્ચ સમુદ્રી મત્સ્ય ઉદ્યોગ સંસાધનોના ટકાઉ ઉપયોગની રાષ્ટ્રીય પહેલ શરૂ કરી. અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં ઈરાને બહેરીન, કુવૈત અને કતારને નિશાન બનાવ્યા. શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે 500 પોઈન્ટ સુધીનો ઉછાળો અને બ્રિસ્ટલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે સાંભળીએ વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ સુરીલા સફરનો શેષ ભાગ. તે પહેલાં સાંભળીએ આ વિજ્ઞાપન.
2: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે. પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
3: લે જાને કે લિયે ખાના બનાયા તાકી વો ટ્રેન ઓર વહાં જાકર ઘર કા ખાના ખા સકે ઓર કભી કિસી કે ઇંતજાર મે ભી જગે ઓર ઇસલિયે ભી સુબહ જલ્દી ટ્રેન હૈ તો કહીં છૂટ ન જાય, બેટી પરેશાન ન હો જાય. જબ કોઈ આને વાલા હોતા થા તો પૂરી પૂરી રાત ઇંતજાર કિયા જાતા થા કે સુબહ 6 બજે યા 4 બજે ટ્રેન આયેગી. નીંદ નહીં આતી થી, એસા ભી હોતા થા. એક શ્રોતા ને લિખા હૈ કે મેરી 12 ગીતો કે લિખી ઇબારત મેં ચોથે નંબર કા લિખા હુઆ ગીત શામિલ હો ગયા. ક્યા બાત હૈ, એસે બહોત સારે શ્રોતાઓ કે ગાને શામિલ હો જાય હો રહે હૈ. ઓર અબ જો ગાના હમ સુનવાને જા રહે હૈ ઇસકે લિયે ભી હમારે બહોત સારે શ્રોતાઓ ને લિખા હૈ કે આંખો કી મહેકતી ખુશ્બુ ગુલઝાર સાહબ મહેસૂસ કરતે હૈ. તો સુનિયે યે ગાના ઓર જરા બતાઈએ કૌન હૈ ઇસમે હીરો હીરોઈન. ફિલ્મ ઘર, સંગીતકાર રાહુલ દેવબર્મન, ગીતકાર ગુલઝાર, કિશોર કુમાર, લતા મંગેશકર કી આવાઝે. હીરો હીરોઈન કા નામ બુઝીએ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયજા વાંચે છે. રાજ્ય સરકાર દ્વારા આજે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ નીતિના શુભારંભ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ડેટા સેન્ટર્સની ભવિષ્યની માંગ અને રાજ્યમાં ડિજિટલ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે આ નીતિ જાહેર કરવામાં આવી છે.
1: ગુજરાત દેશમાં બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ડેટા સેન્ટર બનશે તેવું મારું સ્પષ્ટ માનવું છે. આજે જાહેર થયેલી ડેટા સેન્ટર પોલિસી દ્વારા ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને સમાન મહત્વતા આપતા ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કટિબદ્ધ છે તે આ બાબત પોલિસીમાં સ્પષ્ટ દેખાય છે. ગુજરાત ડેટા સેન્ટર પોલિસી માત્ર ગુજરાત જ નહીં, દેશના ભવિષ્યના વિકાસને ગતિ આપશે અને ન્યૂ જનરેશન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ.
0: અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ નીતિથી ગુજરાતને દેશનું અગ્રણી હાઇપર સ્કેલ અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ડેટા સેન્ટર હબ બનાવવાનો લક્ષ્યાંક રખાયો છે. આ ઉપરાંત ડેટા સેન્ટર માટે 20 વર્ષ સુધી પ્રતિ એકમ 1 રૂપિયાની વીજ દર સહાય અપાશે, તેમજ જમીનની ખરીદી તથા ભાડા પર 100% સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી મુક્તિ મળશે. આ સાથે જ વીજ ડ્યુટીના 20 વર્ષ સુધી 100% રીએમ્બર્સમેન્ટ એટલે કે ખર્ચ પરત મેળવવાની જોગવાઈ છે. આ નીતિમાં ડેટા સેન્ટર માટે 10 વર્ષ સુધી 4% વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી. રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની માહિતીની સુરક્ષા માટે વિભાગીય ડેટા સમિતિ એટલે કે DDCની રચના કરવામાં આવી. આ ત્રણેય વિભાગના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અથવા સચિવ આ સમિતિનું નેતૃત્વ કરશે. સત્તાવાર યાદી મુજબ કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અને ગુજરાત સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક અંતર્ગત DDCની રચના બાદ ખેડૂતોની ગુપ્ત માહિતી સલામત રહેશે, તેમજ વચેટિયાઓ અને છેતરપિંડી પર નિયંત્રણ આવશે. આ ઉપરાંત ખેડૂતો સુધી સરકારની સહાય વધુ ઝડપથી પહોંચશે. રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે સામાન્ય વરસાદની સંભાવના છે, તો સુરતમાં થયેલા અતિભારે વરસાદના કારણે હજી પણ અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નથી થયો. તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા આજે સુરત પહોંચ્યા છે. તેમણે મહાનગરપાલિકાની કચેરી ખાતે બેઠક યોજી સ્થિતિ તેમજ રાહત અને બચાવ કાર્યની માહિતી મેળવી હતી. તો ડાંગમાં ગત 24 કલાકમાં સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ આહવા તાલુકામાં નોંધાયો, જ્યારે વઘઈ તાલુકાનો ઘોડવહળ VA રોડ બંધ કરાતા તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં બંધ 25માંથી 24 માર્ગને વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લા કરાયા. તાપીમાં પણ વરસાદને કારણે સોનગઢના ડોસવાડા ગામનો બંધ છલોછલ ભરાતા ભવ્ય નજારો જોવા મળ્યો. દરમિયાન નીચાણવાળા ગામોને સાવચેત રહેવા જણાવાયું છે. દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરથી ઓમાન તરફ જતું મહેબુબે બુખારી નામનું વહાણ દરિયામાં ડૂબી જતા 2 ખલાસીના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે ખરાબ હવામાન અને ઉગ્ર સમુદ્રી મોજાના કારણે મધદરિયે વહાણના બંને એન્જિન ફેલ થતાં આ બંને ખલાસી ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં નજીકમાં રહેલી અન્ય હોડીઓએ તાત્કાલિક પહોંચી 12 જેટલા ખલાસીઓને સુરક્ષિત રીતે

બચાવી લીધા છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટતા બપોરે 2 વાગ્યા સુધીમાં પંચમહાલના ગોધરા અને નર્મદાના ગરુડેશ્વર એમ માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 24.63% વરસાદ થતા રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65.83% જેટલો જળ સંગ્રહ થયો છે, તો 10 જેટલા બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં સુભાષ બ્રિજ ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી RTOનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું કે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે આ નવી કચેરી લોકોને વધુ પારદર્શક, ઝડપી અને સરળ સેવાઓ પ્રદાન કરશે, તેમજ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી લાયસન્સ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક બનશે. આ ઉપરાંત શ્રી સંઘવીએ RTO કચેરીના અધિકારીઓ સાથે બેઠક કરી લોકોને વધુ સારી ટ્રાફિક સુવિધાઓ કઈ રીતે આપી શકાય તે અંગે ચર્ચા કરી હતી. અમરેલીમાં 1 યુવક પર હુમલો કરનારા 2માંથી 1 સિંહને ટ્રેન્ક્યુલાઇઝ એટલે કે બેભાન કરવાનું ઇન્જેક્શન આપી વન વિભાગે પાંજરે પૂર્યો છે. અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે અંટાળીયા રેવન્યુ વિસ્તાર અને લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની સરહદ નજીક ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયેલા યુવકો પર સિંહે હુમલો કર્યો હતો. તેમાં 1 યુવકનું મોત થતાં વન વિભાગ દ્વારા સિંહોને પકડવા તપાસ અભિયાન હાથ ધરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR News Gujarat પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગ્યાને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળીએ સાધના સરગમ અને પાર્થિવ ગોહિલના સ્વરમાં કમલેશ સોનાવાલાની આ રચના.

0: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: कार्यक्रम प्रस्तावों मंगावा माटेनी एक सूचना सांभळशो। प्रसार भारती द्वारा बहार पड़वामां आवेल नोटिस इनवाइटिंग प्रोग्राम प्रपोजल्स NIPP हेठळ पात्र प्रोडक्शन हाउस, निर्माताओ, योग्य नियोजको, एग्रीग्रेटर्स अने कंटेंट क्रिएटर्स पासेथी आकाशवाणी पर प्रसारित करवा माटे रेडियो कार्यक्रमोना प्रस्तावो मंगावामां आवे छे। NIPP नो मुख्य हेतु आकाशवाणीना कार्यक्रमोने नवीन અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે। આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે। રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ। કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત। કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ। આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે। દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ। NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય

0: કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/nipp અથવા akashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: હર રોજ રાત 10 બજે સુનિયે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહે હો.
3: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેંક્શન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
2: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેંક્શન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
3: સચ?
2: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
3: સમજ ગયા.
4: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ સોલી કાપડિયાના સ્વરમાં પ્રેમશંકર ભટ્ટની આ રચના.

શ્રોતા મિત્રો, હમણાં માણી રહ્યા હતા ગુજરાતી ગેર ફિલ્મ સંગીત. આપ સાંભળી રહ્યા છો 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બપોરના 3 થયા છે. થોડીક ક્ષણોમાં વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ સખી સહેલી માણીએ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. મિત્રો, સાંજના 5 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સરગમ.

મિત્રો, સરગમ કાર્યક્રમના પ્રારંભે આ ગીત સાંભળ્યું. મોસમ ફિલ્મનો સ્વર હતો ભૂપેન્દ્રનો. મિત્રો, હવે સાંભળીએ આંધી ફિલ્મનું આ ગીત, લતા મંગેશકર અને કિશોર કુમારનો સ્વર, ગુલઝારના શબ્દો અને સંગીતા આડીબર્મનનું.

મિત્રો, આંધી ફિલ્મના ગીત બાદ હવે સાંભળીએ પ્રિયતમા ફિલ્મનું આ ગીત, સ્વર આશા ભોંસલેનો, અંજાનના શબ્દો અને સંગીત રાજેશ રોશનનું.

0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સરગમ અહીં સમાપ્ત.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. મિત્રો, સાંજના 5:30 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ.

0: મિત્રો, કાર્યક્રમના પ્રારંભે આકાશવાણી ગાયક વૃંદના સમૂહ સ્વરમાં ગીત સાંભળ્યું, કવિ રમેશ પારેખનું.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા

0: અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: સુરીલી સાંજ કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ વિભા દેસાઈ અને સાથીઓના સ્વરમાં સુંદરમની રચના.

0: મિત્રો, હમણાં આપે જનાર્દન રાવલના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના સાંભળી.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
2: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે, પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
0: મિત્રો, સુરીલી સાંજ કાર્યક્રમમાં હવે સાંભળીએ અમન લેખડિયાના સ્વરમાં દિલીપ રાવલની રચના.

0: મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ અહીં સમાપ્ત કરીએ. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. મિત્રો, સાંજના 6 વાગી રહ્યા છે. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરીલા સફર.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: સુરીલા સફર કાર્યક્રમની શરૂઆત કરીએ બંદીની ફિલ્મના આ ગીતથી. સ્વર લતા મંગેશકરનો, ગુલઝારના શબ્દો અને સંગીત SD બર્મનનું.

મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ ગૃહપ્રવેશ ફિલ્મનું ગીત ભૂપેન્દર અને સુલક્ષણા પંડિતના સ્વરમાં.

સુરીલા સફર કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ ચલતી કા નામ ગાડી ફિલ્મનું ગીત, યુગલ સ્વર કિશોર કુમાર અને આશા ભોસલેનો.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન

0: શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: સુરીલા સફર કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ બ્રહ્મચારી ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં.

વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રથી મિત્રો આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમમાં હવે સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં ઇજાઝત ફિલ્મનો આ ગીત, ગુલઝારના બોલ સંગીત આડી બર્મનનો

મિત્રો, હવે સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં યારાના ફિલ્મનું આ ગીત. ગીતકાર અંજાન, સંગીતકાર રાજેશ રોશન.

મિત્રો, સુરીલા સફર કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ ખટ્ટા મીઠા ફિલ્મનું આ ગીત. સમુસ્વર, કિશોર કુમાર, લતા મંગેશકર અને સાથીઓનો, ગુલઝારના બોલ, સંગીત રાજેશ રોશનનું.

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ ખામોશી ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં, ગુલઝારના બોલ અને સંગીત હેમંત કુમારનું.

0: મિત્રો, આ ગીત સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરીલા સફર અહીં સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. અમારો હવે પછીનો કાર્યક્રમ જયમાલા, બસ થોડી જ વારમાં.
1: ફૌજી સાથીઓ કે લીએ કાર્યક્રમ જયમાલા લેકર હાજર હોતે હૈ બસ કુછ હી પલોમાં.

0: 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળશો. જયમાલા કાર્યક્રમનો શેષ ભાગ સાંભળી શકશો પ્રાદેશિક સમાચાર બાદ 7:20.
1: થોડી ક્ષણોમાં એટલે કે બરાબર

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-2029 આજથી શુભારંભ. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે 500 કરોડ રૂપિયા ફાળવવા નિર્ણય. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે વરસાદની આગાહી. સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર. અમદાવાદના મનોજ પટેલનો સમગ્ર દેશમાં 9મો ક્રમાંક. અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ અને જામનગરની ટીમ ફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-2029 આજથી શુભારંભ કરાયો. ભવિષ્યની ડેટા સેન્ટર્સની માંગ અને રાજ્યમાં ડિજિટલ ઇકોનોમી વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નીતિનો પ્રારંભ કરાવ્યો હતો. તેનો ઉદ્દેશ 8 ગીગાવોટ ક્ષમતાના લક્ષ્યને નિર્ધારિત કરતા ભારતના અગ્રણી ડેટા સેન્ટર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ કેન્દ્ર તરીકે રાજ્યને સ્થાપિત કરવાનો છે.
1: આ નીતિનો ઉદ્દેશ્ય

0: જેમાં 6 લાખ કરોડ રૂપિયાના રોકાણને આકર્ષવાનો અને વધુ રોજગારીના સર્જનનો છે. ટકાઉ વિકાસ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવતી આ નીતિ અંતર્ગત ડેટા કેન્દ્રો માટે 51% હરિત ઉર્જાનો ઉપયોગ કરવા અને ક્ષાર નિવારણ પ્લાન્ટથી જળ મેળવવું અનિવાર્ય છે. નીતિમાં સમાવિષ્ટ પ્રોત્સાહન મુજબ ધોલેરા વિસ્તારમાં માન્ય સ્થિર મૂડીરોકાણ પર 2.5% સબસીડી અને 10 વર્ષની અંદર દાવો કરી શકાય છે, જ્યારે 10 વર્ષની ટર્મ લોન પર 4% સુધીની સબસીડી મળશે. તો 20 વર્ષ માટે પ્રતિ એકમ 1 રૂપિયા સબસીડીથી લાંબા ગાળાની કાર્યકારી બચત સુનિશ્ચિત થશે. ઉપરાંત જમીનના ભાડા અને ખરીદીના વ્યવહારો પર 100% મુક્તિ અપાશે. તો ઇલેક્ટ્રિસિટી ડ્યુટીનું 20 વર્ષ માટે 100% રીએમ્બર્સમેન્ટ એટલે કે વળતર મળશે. ઉપરાંત 20 વર્ષ સુધી પ્લાન્ટ અને મશીનરી, બિલ્ડીંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માન્ય સેવાઓ પર રાજ્ય વસ્તુ અને સેવા કર SGST નું સંપૂર્ણ રીએમ્બર્સમેન્ટ અપાશે. તો હાઇપર સ્કેલ અને તૈયાર માળખાકીય સુવિધાઓને સક્ષમ બનાવવા FSI, પાર્કિંગ, ગ્રાઉન્ડ કવરેજ અને તકનીકી જોગવાઈઓમાં છૂટછાટ અપાઈ છે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પ્રદૂષણ મુક્ત પરિવહનની હિમાયત કરતા પરંપરાગત ઇંધણ પરની આયાત ઘટાડવા, વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર આપ્યો. ગાંધીનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ શો પ્રવાસના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા તેમણે દેશના અર્થતંત્ર અને પ્રગતિમાં પરિવહન ક્ષેત્રના મહત્વ પર વિશેષ ભાર આપ્યો હતો. શ્રી ગડકરીએ જાહેર પરિવહનને સુવિધાજનક, આર્થિક રીતે પોષાય તેવું અને સુલભ બનાવવાની ઓપરેટર્સને અપીલ કરી હતી. શ્રી ગડકરીએ ખાનગી બસ માટે પણ આગામી સમયમાં બસ પોર્ટ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
2: હમારે દેશ મેં હર સાલ 5 લાખ એક્સિડેન્ટ હોતે હૈ ઓર 1,80,000 મોતે હોતી હૈ. દેશ કા 3% GDP કા નુકસાન હોતા હૈ, અલગ બાત હૈ, પર હમારે ઇસલિયે જો એક્સિડેન્ટ્સ હૈ ઉસકો રોકને મેં ભી હમે આપકા સહયોગ ચાહિયે ઓર ઇસલિયે રોડ સેફ્ટી ઇઝ ધ હાઈએસ્ટ પ્રાયોરિટી ફોર ધ ગવર્નમેન્ટ.
1: અગાઉ તેમણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ના નિરીક્ષણ પ્રવાસ દરમિયાન દાહોદમાં દિલ્હી વડોદરા એક્સપ્રેસ વે પેકેજ 26ના બાંધકામ સ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત સુરત અને નવસારીની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સુરતમાં તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી વરસાદથી પૂરની સ્થિતિ, સાફસફાઈ, રોગ નિયંત્રણ પગલાં અને નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં આર્થિક સહાય ચૂકવવાની કામગીરીની સમીક્ષા કરી. શ્રી પટેલે તમામ વરસાદી અસરગ્રસ્તોને ઝડપભેર કેશ ડોલ્સ એટલે કે આર્થિક સહાય અને ઘર વખરી સહાય પૂરી પાડવા દિશાનિર્દેશ આપ્યા હતા. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સુરતમાં ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાડી વિકાસ માટે 500 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કરાયો છે. નવી કામગીરીમાં કોઈ બેદરકારી હોય, નવા રોડ તૂટ્યા હોય તો જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા સૂચના અપાઈ હોવાનું પણ શ્રી સંઘવીએ ઉમેર્યું.
3: કોઈ ભી જગ્યા પર મહાનગરપાલિકા હોય કે બીજું પ્રશાસન હોય, કોઈ ભી લેપ્સ થઈ હોય તો એની સંપૂર્ણપણે તપાસ થઈને એ લોકો પર પગલાં ભરવામાં આવે. કોઈ ભી રોડ, બીજા કોઈ ભી કામગીરી, નવા કામગીરી થઈ હોય અને જે તૂટ્યા હોય અને એ કામગીરીની અંદર જો કોઈ ભી વીકનેસ હોય તો એની ઉપર ભી પગલાં ભી ભરવામાં આવે ને જરૂર લાગે તો ફોજદારી પગલાં ભી ભરવામાં આવે તેની ભી સૂચના સૌ અધિકારીઓને આપવામાં આવી છે. ભવિષ્યની અંદર આવા ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે.
1: ત્યારબાદ શ્રી પટેલ સુરતથી નવસારી પહોંચ્યા હતા, જ્યાં તેમણે નવસારી શહેર જિલ્લામાં તાજેતરના ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ, તંત્રની બચાવ અને રાહતની કામગીરીની સમીક્ષા કરી હતી. રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે. દરમિયાન આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
4: आने वाला 7 दिन के लिए इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. कोई भारी बरसात का पूर्वानुमान नहीं दिया गया है अगले 7 दिन के लिए. तटीय क्षेत्रों के लिए जो पवन का दिशा रहेगा, जो स्पीड रहेगा 15 से 20 नॉट.
1: રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટતા સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 25% જેટલો વરસાદ નોંધાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.

0: વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અમરેલીમાં સિંહના હુમલાથી એક યુવકના મોત થવાની ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, સિંહ દર્શન કરવા ગયેલા યુવાનોએ ઉશ્કેરણી કરતા સિંહે હુમલો કર્યો હોવાનું જણાયું છે. શ્રી મોઢવાડિયાએ લોકોને સિંહોની નજીક જવાનો પ્રયાસ ન કરવા પણ અપીલ કરી.
1: જે પ્રાથમિક અહેવાલ આવ્યો છે એ પ્રમાણે આ યુવાનો સિંહ દર્શનના એકાદી ગયા હતા અને સિંહ એમના પરિવાર સાથે હતો અને મીટિંગનો પીરિયડ ચાલતો હતો, બચ્ચાઓ પણ એમના સાથે હતા અને પ્રોવોકેશનને કારણે, ઉશ્કેરવાને કારણે આ સિંહ અચાનક હુમલો કરતા દુઃખદ ઘટના બની છે. જે સિંહ હતો એને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે. અમારી સૌને વિનંતી છે કે એને પ્રોવોક ન કરીએ, એમને ઉશ્કેરવાનો કે એને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ પણ ન કરીએ અને આ સમય દરમિયાન
0: સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ CMA ફાઉન્ડેશનના પરિણામમાં અમદાવાદ ચેપ્ટરનું 82% પરિણામ જાહેર થયું. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા પરિણામ સાથે અમદાવાદનો 5 વર્ષનો વિક્રમ તૂટ્યો છે. અમદાવાદના મનોજ પટેલનો સમગ્ર દેશમાં 9મો ક્રમાંક આવ્યો છે. ગત 14 જૂને લેવાયેલી પરીક્ષા અમદાવાદમાં 222 વિદ્યાર્થીએ આપી હતી. તેમાંથી 182 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. અમદાવાદ ચેપ્ટરમાં 8મો ક્રમાંક મેળવનારા યશ પ્રજાપતિએ આ અંગે પ્રતિક્રિયા આપી.
2: સ્ટાર્ટિંગ માં આયા હતા તો મેં પર આપણે સર ઓન સબને બહુ અચ્છી ગાઈડન્સ દીધી, અમે પ્રોવાઈડ કી થી અને આખી રેગ્યુલર ક્લાસીસ ને બહુ અમે હેલ્પફુલ કી. થ્રુ આઉટ ધી જર્ની મેં અમે ફ્રેન્ડને આપણે ટ્રસ્ટ દિખાયા અને અંદર ચેપ્ટર મેં બહુ અમે હેલ્પફુલ કી હૈ. સર મેં સ્કોર કીએ 318/400. યહાં પર જો ક્લાસીસ થી વો રેગ્યુલર અટેન્ડ કીએ થે ઓર ઘર જાકે બસ 2-3 અવર્સ સેલ્ફ સ્ટડી સે કી થી ઓર ઓવરઓલ અચ્છા હેલ્પફુલ રહા થા થ્રુ આઉટ.
0: મોરબીમાં સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ અને જામનગરની ટીમ ફાઇનલમાં પહોંચી છે. આવતીકાલે સવારે 10 વાગે બંને ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા યોજાયેલી સ્પર્ધાની સેમીફાઇનલ મેચમાં આજે રાજકોટે સુરત અને જામનગરે વડોદરાની ટીમને પરાજય આપ્યો હતો. રાજકોટના યાના પીપળિયાએ 2 અને હીર ખંડેડિયાએ 1 ગોલ કર્યો હતો, જ્યારે જામનગરના અસ્મિતા કપ રાષ્ટ્રીય ખેલાડી જાંબુચા દયાએ 5, ઉર્મિલા ધોરિયા, દિયા પટેલ અને સંજના મેનિયાએ 2-2 ગોલ કર્યા હતા. અમદાવાદમાં સાબરમતીથી મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગ પર આજથી દબાણ હટાવવાની મહાઝુંબેશ હાથ ધરાઈ. રાષ્ટ્રમંડળ રમત અને ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારનો વિકાસ કરાશે. તેના ભાગરૂપે મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના દરિયામાં દીવાદાંડી ગામે એક મોટું જહાજ દરિયાના પ્રવાહ સાથે તરતું જોવા મળ્યું. તકનીકી ખામી અને ખરાબ હવામાનના કારણે જહાજ દરિયાના પ્રવાહ સાથે દ્વારકા તરફ ખેંચાઈ આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં ભારતીય તટરક્ષક સહિત સંબંધિત તંત્ર એલર્ટ થયું છે. જહાજ સાથે સતત સંપર્ક સાધવાના પ્રયાસ ચાલી રહ્યા છે. જો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે અથવા ખલાસીઓના જીવને જોખમ ઊભું થશે તો તટરક્ષક દ્વારા હેલિકોપ્ટરની મદદથી બચાવ અભિયાન હાથ ધરાશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કટોસણ રોડ બહુચરાજી રણુજ રેલવે લાઇન પર ટ્રેન સેવા ફરી શરૂ કરાશે. હાલ રેલવે સેફ્ટીના કમિશનર દ્વારા કટોસણ રોડ રણુજ વચ્ચેના 63 કિલોમીટર લાંબા રેલખંડનું નિરીક્ષણ કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-2029 આજથી શુભારંભ. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી. ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે 500 કરોડ રૂપિયા ફાળવવા નિર્ણય. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે વરસાદની આગાહી. CMA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર. અમદાવાદના મનોજ પટેલનો સમગ્ર દેશમાં 9મો ક્રમાંક અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ અને જામનગરની ટીમ ફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

હમણાં આપ સાંભળી રહ્યા હતા પ્રાદેશિક સમાચાર જય માલા કાર્યક્રમનો શેષ ભાગ હવે સાંભળીએ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. સાંભળીએ હર્ષિતા રાવલ અને સાથીઓના સ્વરમાં મા બાપ ફિલ્મનું આ ગીત.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 7:50 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઓસ્ટ્રેલિયાએ યુરેનિયમ પુરવઠા અને મહત્વપૂર્ણ ખનીજ કોરિડોર પર સીમાચિહ્નરૂપ કરારો પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેલબર્નમાં મેલબર્ન મીટ્સ મોદી કાર્યક્રમમાં જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાગીદારી નોંધપાત્ર શિખરો સર કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર મૂક્યો. ઈરાને આજે અમેરિકા પર બુસેહર પરમાણુ ઉર્જા સંયંત્ર નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ મૂક્યો. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આજે સમગ્ર દેશને આવરી લીધો. અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની ચોથી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે રમશે. સમાચાર વિગતવાર. મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમમાં યોજાયેલા ઐતિહાસિક મેલબર્ન મીટ્સ મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાગીદારી નવા અને નોંધપાત્ર શિખરો સર કરી રહી છે.
1: 21वीं सदी का भारत आज विकसित होने के लक्ष्य पर काम कर रहा है. ये वो भारत है जो कहता है ग्रो मोर एचीव मोर. हम 140 करोड़ एस्पिरेशन से भरे राष्ट्र है. हम अधीर है, बेसब्र है. हम दुनिया की सबसे तेजी से बढ़ती इकोनॉमी है.

0: आज चिप से लेकर शिप तक मैन्युफैक्चरिंग का भारत में एक नया इकोसिस्टम डेवलप किया जा रहा है। पीपल फर्स्ट यानी नागरिक देवो भव का मंत्र, ये आज के भारत की गवर्नेंस का मूल मंत्र बन गया है।
1: व्यूहात्मक सुरक्षा और नवीनता अंगे बात करता प्रधानमंत्री मोदी भारतीय स्वदेशी संरक्षण प्रणालीओनी वैश्विक विश्वसनीयता उल्लेख कर्यो अने ऑपरेशन सिंदूर हेठ आतंकवाद विरुद्ध करवामां आवेली निर्णायक कार्यवाहीनी नोंध लीधी। તેમણે જણાવ્યું કે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે અને ટૂંક સમયમાં જ એક ભારતીય ખાનગી અવકાશ સ્ટાર્ટઅપ પોતાને જ વિકસાવેલી રોકેટ દ્વારા ઉપગ્રહ પ્રક્ષેપિત કરશે। તેમણે 2030ની કોમનવેલ્થ ગેમ્સના આયોજન અને 2036ની ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતની દાવેદારીનો ઉલ્લેખ કરતા રમતગમત ક્ષેત્રે બંને દેશો વચ્ચે વધુ સહયોગનું આહવાન કર્યું। ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે કાર્યક્રમના ઉત્સાહપૂર્ણ વાતાવરણની પ્રશંસા કરી। તેમણે

0: તેમણે 2030ની કોમનવેલ્થ ગેમ્સના આયોજન અને 2036ની ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતની દાવેદારીનો ઉલ્લેખ કરતા રમતગમત ક્ષેત્રે બંને દેશો વચ્ચે વધુ સહયોગનું આહવાન કર્યું. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે કાર્યક્રમના ઉત્સાહપૂર્ણ વાતાવરણની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે 1991માં બેકપેકર તરીકે ભારતની મુલાકાત દરમિયાન શરૂ થયેલો તેમનો ભારત સાથેનો સંબંધ આજે પણ એટલો મજબૂત છે. તેમણે ભારતીય મૂળના સમુદાયને ઓસ્ટ્રેલિયાની બહુ સાંસ્કૃતિક ઓળખ અને સમૃદ્ધિનું શક્તિશાળી પ્રેરક બળગણાવ્યું અને તેને બંને દેશોને જોડતો સૌથી મજબૂત લિવિંગ બ્રિજ ગણાવ્યો. ભારત અને ઓસ્ટ્રેલિયાએ યુરેનિયમ પુરવઠા અને મહત્વપૂર્ણ ખનિજ કોરિડોર પર સીમા ચિહ્નરૂપ કરારો પર હસ્તાક્ષર કર્યા. સાયબર ટેકનોલોજી અને પુરવઠા શૃંખલા પર ઓસ્ટ્રેલિયા ભારત ભાગીદારી શરૂ થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે આજે મેલબોર્નમાં ત્રીજી ઓસ્ટ્રેલિયા ભારત વાર્ષિક શિખર સંમેલન યોજી હતી. શિખર સંમેલન દરમિયાન બંને નેતાઓએ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. શિખર સંમેલનના સમાપન પછી બંને પ્રધાનમંત્રીએ વિક્ટોરિયાના સરકારી ગૃહમાં એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે પ્રાદેશિક સ્થિરતા, ઉર્જા સુરક્ષા અને તકનીકી નવીનતા માટે વ્યાપક સહયોગ માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
1: कॉम्प्रिहेंसिव इकोनॉमिक कोऑपरेशन एग्रीमेंट यानी सीका पर तेजी से काम करने का निर्णय लिया है जो दोनों देशों के लिए बैलेंस एम्बिशियस और विन विन होगा. हम बायलेटरल इन्वेस्टमेंट ट्रीटी पर भी तेजी से आगे बढ़ेंगे.
0: ભારત પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના હેતુથી બંને દેશોએ સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પર ઐતિહાસિક સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. ભારત અને ઓસ્ટ્રેલિયાને જીવંત લોકશાહી અને મહત્વપૂર્ણ દરિયાઈ શક્તિઓ તરીકે વર્ણવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત પ્રશાંત માત્ર બે મહાસાગરનો સંગમ નથી, પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા સમાન વિચારધારા ધરાવતા લોકશાહી દેશોની સહિયારી આકાંક્ષાઓનું પ્રતીક છે. પત્રકારોને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો ઊંડા પરસ્પર વિશ્વાસ પર આધારિત નવા અને વ્યાપક યુગમાં પ્રવેશ્યા છે. આ શિખર સંમેલનની મુખ્ય સિદ્ધિઓમાં આર્થિક અને વેપાર સહયોગને પુનર્જીવિત કરવાનો સમાવેશ થાય છે. 2022ના આર્થિક સહયોગ અને વેપાર કરારની સફળતાના આધારે બંને દેશો સંતુલિત, મહત્વાકાંક્ષી અને પરસ્પર લાભદાયી વ્યાપક આર્થિક સહયોગ કરાર અને દ્વિપક્ષીય રોકાણ સંધિને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવા સંમત થયા. ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં એક સીમાચિહ્ન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આર્થિક સહયોગમાં બીજા એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પરમાણુ સહયોગ કરાર હેઠળ અંતિમ વહીવટી વ્યવસ્થાઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનાથી ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણને ટેકો આપવા માટે ઓસ્ટ્રેલિયાથી લાંબા ગાળાના યુરેનિયમ નિકાસનો માર્ગ મોકળો થયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 21મી સદીનું ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. દેશની આકાંક્ષાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનું ભારત વધુ વિકાસ અને વધુ સિદ્ધિઓમાં માને છે. આજે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મૂળ ભારતીય સમુદાય માટેના એક કાર્યક્રમમાં શ્રી મોદીએ સિડનીમાં ભારતીય સમુદાય સાથેની તેમની મુલાકાતને યાદ કરી અને કહ્યું કે તેઓ મેલબોર્નના લોકો સાથે વાતચીત કરવા માટે પણ ઉત્સુક હતા. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે તેમની હૂંફ અને સદભાવનાથી ભારતીય સમુદાયના દિલ જીતી લીધા છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી આ પ્રસંગે કહ્યું કે આ કાર્યક્રમમાં દેખાતી ઉર્જા ઓસ્ટ્રેલિયા ભારત ભાગીદારીની મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો ગતિશીલ છે અને ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. આજે મેલબોર્નમાં બોલતા શ્રી મિશ્રીએ નોંધ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારી વેપાર, સંરક્ષણ અને ઉર્જા સહિત અનેક ક્ષેત્રોમાં સતત મજબૂત થઈ છે. આધુનિક રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવતા ઓસ્ટ્રેલિયા ત્રણ સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત કરી રહ્યું છે. સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું કે આ કલાકૃતિઓમાં દેવી ભદ્રકાળીની કાંસ્ય ત્રિશૂળ, નંદીની ભવ્ય ગ્રેનાઇટ પથ્થરની પ્રતિમા અને કાર્તિકેયની પ્રતિમાનો સમાવેશ થાય છે. ભાજપે કહ્યું છે કે ભારત અને ઇન્ડોનેશિયાએ બ્રહ્મોસ મિસાઇલ માટે સૌથી મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ ભારત ઇન્ડોનેશિયાને સુપરસોનિક ક્રુઝ મિસાઇલ પૂરા પાડશે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા ભાજપ પ્રવક્તા તુહિન સિંહાએ કહ્યું કે ફિલિપાઇન્સ અને વિયેતનામ પછી ઇન્ડોનેશિયા ત્રીજો દેશ બન્યો છે જેની સાથે ભારતે બ્રહ્મોસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પ્રદૂષણ મુક્ત પરિવહનની હિમાયત કરતા પરંપરાગત ઇંધણ પરની આયાત ઘટાડવા વૈકલ્પિક પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર મૂક્યો હતો. ગાંધીનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ શો પ્રવાસના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા તેમણે દેશના અર્થતંત્ર અને પ્રગતિમાં પરિવહન ક્ષેત્રના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. શ્રી ગડકરીએ

0: જાહેર પરિવહનને સુવિધાજનક, આર્થિક રીતે પોસાય તેવું સુલભ બનાવવાની ઓપરેટર્સને અપીલ કરી હતી. શ્રી ગડકરીએ ખાનગી બસ માટે પણ આગામી સમયમાં બસ પોર્ટ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
1: हमारे देश में हर साल 5 लाख एक्सीडेंट होते हैं और 1,80,000 मौतें होती है. देश का 3% जीडीपी का नुकसान होता है, अलग बात है, पर हमारे इसलिए जो एक्सीडेंट्स है उसको रोकने में भी हमें आपका सहयोग चाहिए और इसलिए रोड सेफ्टी इज द हाईएस्ट प्रायोरिटी फॉर द गवर्नमेंट.
0: ગુજરાત સરકારે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-2029નો પ્રારંભ કર્યો. આ નીતિનો ઉદ્દેશ 8 ગીગાવોટ ક્ષમતાનું લક્ષ્ય નિર્ધારિત કરીને ગુજરાતને દેશના અગ્રણી ડેટા સેન્ટર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈના હબ તરીકે સ્થાપિત કરવાનો છે. આ નીતિ હેઠળ રાજ્યમાં અંદાજે 6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાનો અને મોટા પાયે રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કોચીમાં આજે બ્રિક્સ મહિલા મંત્રીઓનું બેઠકનું સમાપન થયું. સમાપન સત્રને સંબોધતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે બ્રિક્સ સભ્ય દેશો મહિલા વિકાસ સંબંધિત ઘણા સામાન્ય મુદ્દાઓનો સામનો કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સરહદી જિલ્લાઓના પોલીસ અધિક્ષકોના સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર સહિત સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ અધિક્ષકો પણ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. ઈરાને આજે અમેરિકા પર બુસેહર પરમાણુ ઉર્જા સંયંત્ર નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ મૂક્યો છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ અમેરિકી સૈન્યની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન સામેના હુમલા પૂર્ણ થયાની જાહેરાત કર્યાના થોડા કલાકો બાદ બપોરે આ હુમલો કરાયો. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આજે સમગ્ર દેશને આવરી લીધો. ચોમાસું રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની 4થી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઓસ્ટ્રેલિયાએ યુરેનિયમ પુરવઠા અને મહત્વપૂર્ણ ખનિજ કોરિડોર પર સીમાચિહ્નરૂપ કરારો કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેલબોર્નમાં મિટ્સ મોદી કાર્યક્રમમાં જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાગીદારી નોંધપાત્ર શિખરો સર કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર મૂક્યો. ઈરાને આજે અમેરિકા પર બુસેહર પરમાણુ ઉર્જા સંયંત્ર નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ મૂક્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ઝરોખા, અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો તથા આવતીકાલે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. મિત્રો, 9 વાગે સાંભળશો કાર્યક્રમ આપકે લીએ, 9:30 વાગે ફિલ્મ સંગીત, 10 વાગ્યાનો સમય રહેશે છાયાગીત કાર્યક્રમનો અને 10:30 વાગે કાર્યક્રમ ઢલતી જાય રાત.

આ હતા કાર્યક્રમો અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો, અને હવે જોઈએ આવતીકાલના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમો. પ્રસારણના પ્રારંભે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 અમૃતધારા, શ્રી રામચરિત માનસ ગાન 6:35, 6:45 સંગીત સરિતા, 7:00 સાંભળશો કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, 7:30 કાર્યક્રમ હમ હે રાહી પ્યાર કે, 8:15 વંદે માતરમ એક જય ઘોષ, 8:30 ચિત્રલોક. નવ વાગે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા, 9:05 ચિત્રલોક કાર્યક્રમનો શેષ ભાગ, 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, 10:02 સાંભળશો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 10:30 કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, 11:02 દિલસે કાર્યક્રમ રજૂ કરીશું, અને 11:30 તરન્નુમ

પાંચ મિનિટે કાર્યક્રમ યાદો કી મહેફિલ, 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં સર્જક પ્રણવ ત્રિવેદી સાથેની હિતેશ માવાણીની વાતચીત સાંભળશો. 1:00 વાગે કાર્યક્રમ સુરીલા સફર, 2:35 મિનિટે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, 3:00 વાગે કાર્યક્રમ સખી સહેલી, 4:00 વાગ્યાનો સમય રહેશે પિટારા કાર્યક્રમનો. સાંજની સભામાં 5:00 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સરગમ, 5:30 વાગે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ, સુરીલા સફર કાર્યક્રમ 6:00 વાગ્યાથી, 7:00 વાગે સાંભળશો કાર્યક્રમ જય માલા, 8:00 વાગ્યાનો સમય રહેશે હવા મહેલ કાર્યક્રમનો. આઠ વાગીને 15 મિનિટે નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, 9:00 વાગે કાર્યક્રમ આપકે લીએ, 9:30 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 10:00 વાગે સાંભળશો છાયાગીત અને 10:30 વાગે કાર્યક્રમ ઢલતી જાહેરાત. મિત્રો, આ છે માહિતી અમારા આવતીકાલે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની.

ચારો ખા અંતર્ગત અમારા આજે હવે પછી તથા આવતીકાલે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી આપ સાંભળી રહ્યા હતા. અને હવે પ્રસ્તુત છે જૂના ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. ચિત્રલોક કાર્યક્રમની શરૂઆત કરીએ ગુરુ ફિલ્મના આ ગીતથી. સ્વર શ્રેયા ઘોષાલ અને ઉદય મજુમદારનો, ગુલઝારના બોલ, સંગીત એ આર રહેમાનનું.

ચિત્રલોક કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ ઇશ્કિયા ફિલ્મનું આ ગીત. રાહત ફતેહ અલી ખાનનો સ્વર, ગુલઝારના બોલ અને વિશાલ ભારદ્વાજનું સંગીત.

હવે સાંભળીએ ફિલહાલ ફિલ્મનું ગીત સોનુ નિગમ અને જસપિંદર નરુલાના સ્વરમાં, ગુલઝારના બોલ, સંગીત અનુ મલિકનું.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ બંટી ઓર બબલી ફિલ્મનું આ ગીત, આલિશા ચિનોય અને શંકર મહાદેવનનો સ્વર. ગીતકાર ગુલઝાર, સંગીતકાર શંકર અહેસાન લોય.

મિત્રો, આ સાથે ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 8:45 સાંભળશો દિલ્હી કેન્દ્રથી સહપ્રસારિત સમાચાર સંધ્યા.

96.7 FM पर विविध ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆત કરીએ લેકિન ફિલ્મના આ ગીતથી. સ્વર સુરેશ વાડકરનો, ગુલઝારના શબ્દો અને સંગીત હૃદયનાથ મંગેશકરનું.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ લિબાસ ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં. ગીતકાર ગુલઝાર, સંગીતકાર આર ડી બર્મન.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં મિત્રો હવે સાંભળીએ દેવતા ફિલ્મનું ગીત લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં. ગીતકાર ગુલઝાર, સંગીતકાર આર ડી બર્મન.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ નમકીન ફિલ્મનું ગીત આશા ભોસલેના સ્વરમાં. ગીતકાર ગુલઝાર, સંગીતકાર આર ડી બર્મન.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત કાર્યક્રમો, AIR બ્રોડકાસ્ટ કોડ તથા

0: કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક, જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: ફિલ્મ સંગીતના કાર્યક્રમના અંતમાં સાંભળીએ વક્ત ફિલ્મનું ગીત આશા ભોંસલેના સ્વરમાં.

મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અમારો હવે પછીનો કાર્યક્રમ છાયાગીત, બસ થોડી જ વારમાં.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 11 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, ત્યારબાદ 11 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર.